થોડી એ ગોઈંગ હૈયે નુઆતા થકવા વેરિન વાદ કુરવા ફાવા અબદ દેમી થીપુમગે સુવારુગે હૈયે એવરેન જજાય ખમગા એ સુવારુગે વે આદિ એમ મે ફહુન રુજુ આવન વિ થને ખમગા વેસ એથમ વે મે

ફાહે હામાકાશ વારું એવરેં એતક એથી દૌ કુરુએ ફાહે એવરેં એખંતક ફુરસારકું ઉળુણું ખંતક ખબર તિકં હુરે એવરેંગે ગાતં અન્ન હું ઠે.